0: chipshe, an peru liya kong barbe sort. Yamin kong tikdu zamba yakuma chipshe, an gabla ya zunyo sort in the tundu kutwa. Chesanta dina lula ya, yugu balin lirila, shepshu gurim ta, kenge choktun so tsubesta. Pecha shani kirangi yugu dina lula ya, tudu zamba, barlin edili rwa, shepshu dina, kenge ki shepshu dina lula ya, tsuye. Tā tīndi jīg gyūrīm shībī lāgzē kī sēshī tīndi sūtīw sāmbā. Ngā nā zū yūgū wā sāshī tē pībdīw sāmbā yūgū mēmbā ān tī nā lō lō yā tēyū kī shēpshū māngbō chū yūtīw sāmbā lō tī pāgbīm ngā sāshī tē rāng lō yā yūgū chī chū hwā shī.
1: Shūsāng, tā rāng shī. Tāndū ngā nā zū tā yūgū lā pēchē bārā gyabyā tī chāshā nē lē ā tī kōng lā ngā zū tā bārā gyabdīw sāmbā ngā zū kyoñjē tī tātā mā tē bā rībā lā. Yā mā nā bārā gyabsā kī sāshī tāntō tātā mā tē bā tī tābū kī nē tū māngbū chī kyoñjā ngā zū tē yū kī tī zhēn kā kī nē lē jū tī kā mā mā chē bā rī tā tāndē chā rī nē lē tī nāmbā tī nē lē tēngā nāng xīng kī tsab jī bū mē bā. Shūsāng tīndā jīn tū ān tā tīng TW ge da ngzu yu gor pa ling ge le re le ya sep shu gyu rim da TW ge da ken je chok dun chu be ge gyu rim she bu di ma la jian ji da sip cha bu ji so yong du san ba ni par ge du ge ge ru ge da yin ne re yam na par ge ge di an zu yu go wa te ge quan jie ge kun da ne cha xian ne ji di te le ya da ngzu che xi din be ge da kan da so le jun do jin gu re sen ge
0: da ra shi
1: ta di ne tong ma 继续 me be yu gor ge du xi ti sep shu che xi nang tu nyam si che je
0: 成绩拉在培育前的学术列请给女子的切入动画的结果前节的来日的探究前谈成绩前的就画的固定动画的历史如他继续没不是对上把连接给拍下拿落了呀卡日是去拿了他接上我那是培下想的内处以内是如果其实杀气起了清对上把他第一给多人说的顶着忙不起 제신도 커버리. 다 도링가라야 제무치에 소다 야면은 녀잠기 크루요리야. 조균세부터 괜히 강조도 유바. 아, 더바야. 배차샤나 토나 메베 꼬네르바. 아, 배차샤나 제무치디 삼아 사세 인규신의 장게 징위디르바. 자도도 모레. 제산 딘디지 인도 삼바 지슈 메베 유고르기 도시 센데 인지미지다 십슈 체시 딘나로리야. 냠시치바. 다 제산 딘디지 인도 삼바 만화수 정진진다 태뉴젠 시티 디니니 슈도화 태뉴젠 데가나즈 고르요라 송교다 징외리아 아 진진체바 정진진 주자마 당가나즈 레그디게 지도 잠바로 봐
1: 뜨구
0: 토담 추진 딘제지 냠도 유도 잠바 안가나즈 아 디니 글리글리 제 문교로 연구도 와
1: 슈잔
0: 제산 유고 지도 잠바 수수 차주리아 장화리아 준도 미야부 체바 안 정진진 게 딘제지 게다 마라 딘제지 수도 잠바 안가나즈 사지카와 유고 지네 오
1: 슈잔
0: 가르쳐도 그러봐 도르시 땅도 없는 도 그러봐 딘수간에 직덕의 시툼니 야구도 성계라
1: 슈잔 다신도 총괄할 시부인은 롱아층기 차구 중급의 링리인은 라스 총결기 링내 유고로 남자 게다 중을 차구단 첩소체 유바탄 응원바 제비인은 지동 망유골 통주로 게다 응급주 동주인바 대다 다소 링내 냠린탄 중캄 유고로 청진 링내 유고로 총습계 링내 유고로서 남한계 캐군수 캐 유바탄 규준 시부 링내 유고로 통내기 말라 직준주로인은 미규바시 다 치수인은 다섯 종류의 링내 유고로게 코르 초기 출시 랭싱기 규르주 모두 딩 습도 당화타 아 송녀를 구유 레소 당대 사두 계주 단 계지 수긴 댐배 유고르기 믹스 뉴슈 유고 되주레도라
0: 다라르샤라
1: ऐसे सेंट्रलिंग के सामने ले दियो जिरिंग के लिए ना कुरी शिवे नंग तुम पूछें बही आ रोहा इना लिंग के सो तंदा साजो कांडो ने यू क्या ना जो हासा था या मैंने तुम जो के साने सेंडो यू को ले पिक्चरों का सुझू की अन्ना सो जिमे लिए ना यंग के लिए यों लिंग के शुद्धन चाको
0: शुद्धन चाको